0: වසක්පුරා ජාතියක් විශ්වාසය තැබූ ලොතරැයි ලොවේ කිරුල මහජන සම්පත දැන් සතිය දින හතේම මහජන සම්පත රටටම සම්පත.
1: ஓனம
2: சந்தி வேதனாவகட பிரபலம வித்யானுக்குல விசந்தும் ஓதுஷீல் ஆக்டிவ் பிளஸ்.

உதே அட்டர் தா வினாடி ஹதராக் தேனா உதே கேமிக தாம பரக் கோயிரா கீனே கினாமினே கடின் காணம் ஹாரி எத்த பட்டா கின்ன புலுவான் நினே வாய் உதேட்ட கிரியக்காக பீல நேன்னி பெல்லத்த கிரியக்காக ரசம ரச கிரியக்காக போஷனேம் பிரி நேன் අපිට ලංකාවේ ආඩම්බරයත් එක්ක අපේම කිරි ගොවීන්ටත් පොඩි හයියක් දෙන ගමන් ඔයාලට පුළුවන්කමක් ලැබිලා තියෙනවා පැලත කිරි වීදුරුක රස බලන්න. ඉතින් ඔයාගේ අවශ්‍යතාවය වගේම තමයි තව පැත්තකින් ගත උරට ආර්ථිකයටත් ඔයා දෙන සපෝට් එකට සැලුට් එකක් දෙන්න ඕනේ. පැලත නිෂ්පාදන ළඟම තියෙන සුපර් මාකට් එක පොඩි කඩේ ගොසරි ඕනම තැනක අවුට්ලට් වලින් ගන්න පුළුවන්කමක් තියෙනවා.

0: મારે વેણે ની ઉની દુખી ગયો મારે મેમરી લોસ્ટ કીલા
1: મેમરી લોસ્ટ કોલ ધ ડોક્ટર યાર સુનદે
0: મમે કિરીકે બુન્ને અયા સીની વેણે મુકુ તાતે પય વેડકરને અયા માટ ઓ
2: માય ગોડ
1: સુપરી ડોક્ટર ને ડોક્ટર હરિયતમ કીલ દીનવાને
3: હિના વેવિ સિંધુ હન્ન FM 93.5 FM 93.7 හැන්දෑවේ හතර වෙද්දී ටියුන් කරලා තියාගන්න.
4: Evening Drive with Chamit and Charu.